0: લાલુ ની મમ્મી નથી કુલ કુલ, ભણવામાં કાઢે છે ભૂલ ભૂલ, મેથ્સ માં કરે છે ડબ્બા ગુલ ગુલ, લાલુ માટે બનાવે છે રૂલ રૂલ. લાલુ તને એસએસસી નું ટેન્શન નહીં કે, ફોરમ છે દિલ ની થક થક, ફોરમ તો લાગે છે સુંદર, જાણે છે પ્રેમ નો સમંદર, લાલુ છે લવ નો સિકંદર. લાલુ તને એસએસસી નું ટેન્શન નહીં કે, લાલુ ને દાદા કરે વાલ વાલ, દાદા ના માથે છે ટાલ ટાલ, બેનો ને જોઈ બદલે ચાલ ચાલ, મમ્મી થી બચવાની ઢાલ ઢાલ. લાલુ તને એસએસસી નું ટેન્શન નહીં કે, એક્ઝામ્સ વધારે છે બીપી, ટેન્થ માં ના કરાય ટીપી, ટીપી કરો તો મળે ઝીરો, લાલુ છે ફોરમ નો હીરો. લાલુ તને એસએસસી નું ટેન્શન નહીં કે, લાલુ તને એસએસસી નું ટેન્શન નહીં કે.
1: બે યાર તું ભણતો
2: એક મિનિટ, એટલે જ પ્રેમ પરીક્ષા ને પર્સેન્ટેજ માટે લાલુ ને કહેતા રહેજો. તમારે નજીક ના થિયેટર માં ચાલી રહી છે એટલે અત્યારે જોવા દોડી જાઓ. બે સો.